0: સાનીમા રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ ખુલે રાજીઓ
1: મીઠો સુગંધલે મેરો મન એકદમે શાંત હોય પ્રભુ
2: હપ્તાકો સાત દિન સાત છુટ્ટે સુગંધલે હરેક દિનકો એવટા શુભ શરૂઆત હોય મંગલદીપ અર્પણ 7 ઇન 1 અગરબત્તી અબ માત્ર 30 રૂપિયામાં